ઇન્ટ્રો દેવું શકાય છે. સાવાજન 45 મિનિટ હોતા હતા આણી આતા આરોગ્યમ ધન સંપદા આણી પરિસર હે દોન્ही કાર્યક્રમ આમી અસ્મિતા વાહિનીવરુન સહક્ષેપિત કરીત આહોત.